સવારના 10 વાગી ચૂક્યા છે. નમસ્કાર શ્રોતા, હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છીએ ગુજરાતી કાર્યક્રમ આવો અમારી સાથે રેડિયો મનોરંજન પર પ્રસારિત થતો. તમે સૌ કઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલો શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ. મધુર રંગીન

ગીતોની સાથે આજનો દિવસ છે શુક્રવાર અને આજની તારીખની વાત કરીએ તો છે ભાઈ આજે છે 15મી મે અને સ્ટુડિયોની ઘડિયાળમાં 10:01 થઈ ગઈ છે અને ગુજરાતી કાર્યક્રમમાં ભાઈ તમારો અને અમારા સાથે એમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને 10:45 સુધી કાર્યક્રમમાં આગળ વધવા પહેલાં આપણે એક સુંદર મજાનો એક સુવિચાર લઈ લઈએ તો કહેવાય છે ને કે ભાઈ કર્મનો હિસાબ બહુ શાંત હોય છે સાહેબ પણ સમય આવે ને ત્યારે એક પણ સરનામું ભૂલતો નથી એટલે એ કહેવાય છે ને કે ભાઈ આપણે કર્મનો જો હિસાબની જ્યારે આપણે વાત કરીએ તો ભાઈ બહુ શાંત હોય છે પણ જ્યારે ટાઈમ આવે છે ને તો ભાઈ આપણે કહેવાય છે ને કે ભાઈ ચક્રવૃદ્ધિ વ્યાજની સાથે આપણા એડ્રેસ પર જરૂરથી આવી જાય છે તો ભાઈ આજે શુક્રવારનો દિવસ છે તો એક સુંદર મજાનું આપણે એક ભજન લઈ લઈએ માતા રાણીના ચરણોમાં કાવેલી માઈના અવાજમાં લેવામાં આવેલું

આવો અમારે સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર અને સ્ટુડિયોની ગલેણમાં 10:09 થઈ ગઈ છે અને હું છું અમિતા અને ગુજરાતી કાર્યક્રમમાં ભાઈ આપણા કાર્યક્રમનું નામ જ છે ભાઈ આવો અમારી સાથે તમે પણ અમારી સાથે ગુજરાતી કાર્યક્રમમાં જોડાઈ જાઓ અને ગુજરાતી કાર્યક્રમમાં ભાઈ તમારા અને અમારા સાથે એમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને 10:45 સુધી. તો આજે શુક્રવારનો દિવસ છે તો આજે અમે તમારા માટે સ્પેશિયલ ગરબા લઈને આવ્યા છીએ. તો સુંદર મજાનો આગલો ગરબો લઈ લે ભાઈ આ રીતે ગળવીના અવાજમાં લેવામાં આવેલો ગુજરાતી કમ્પાઇલેશનમાંથી.

આવો, મારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે ને સુંદર મજાના મધુર ગુજરાતી ગીતોને લઈને મેં આવી ગયા છે. તો કહેવાય છે ને કે ભાઈ, સમજદાર લોકો મોટા ભાગે શબ્દોથી નહીં પણ પોતાના સારા દિલથી છેતરાઈ જાય છે, કારણ કે તેઓ દરેકને પોતાના જેવા જ સાચા માને છે. એટલે કહેવાય ને કે ભાઈ, સમજદાર લોકો મોટા ભાગે શબ્દો તો નહીં પણ આપણે કહેવાય ને પોતાના સારા દિલના કારણે છેતરાઈ જાય છે, કારણ કે એ લોકો સમજે છે કે એમના જેવા જ બધા હોય છે ને. એની સાથે આપણે પણ ગુજરાતી કાર્યક્રમને સુંદર મજાના આગલું ગીત લઈ લઈએ. ફરીથી આદિત્ય ગઢવીના અવાજમાં લેવામાં આવેલું ઓન યોર વે.

સ્ટુડિયોની ગ્લેમાં 10:24 થઈ ગઈ છે ને આવો અમારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે. તો આપણે કહેવાય ને કે ભાઈ પોતાની જાતને રાજા ના બનાવી શકો તો કંઈ વાંધો નહીં, પણ વજીર જરૂરથી બનાવજો. કારણ કે તમને ખબર છે બેસક પદ નાનું લાગશે વજીરનું, પણ એની પાછળનું એટલું મોટું રીઝન છે કે ભાઈ રાજા છે ને વજીરની સલાહ વગર એક પણ ડગલું આગળ ભરતો નથી. એટલે કહેવાય છે ને કે ભાઈ પોતાની રાજને રાજ પોતાની જાતને એટલે કહેવાય કે રાજાના બનાવી શકો ને તે કંઈ પ્રોબ્લેમ નહીં, પણ વજીર જરૂરથી બનાવજો. હા, પદ એનું નાનું છે, પણ કહેવાય ને કે ભાઈ વજીરની સલાહ વગર રાજા એક પણ ડગલું આગળ નથી ભરતો. એની સાથે આપણે સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ, ગુજરાતી કમ્પાઇલેશનમાંથી લેવામાં આવેલું ઓન યોર વે. રસિયા હું

રેડિયો મનોરંજન પર ઉપર આવો મારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે અને સ્ટુડિયોની ગલમાં 10:31 થઈ ગઈ છે. તો કહેવાય છે ને કે ભાઈ જિંદગીમાં બધું જ મળી જાય એ જરૂરી નથી, પણ જે મળે છે એમાં ખુશ રહેવું એ જ સાચું સુખ છે. એટલે કહેવાય ને લાઈફમાં જે કઈ વસ્તુ આપણને ગમે છે, બધી જ વસ્તુ નથી મળતી, પણ કહેવાય ને જે જરૂરી છે જે છે એમાં ખુશ રહો અને નસીબમાં હશે તો જરૂરથી મળે છે. એની સાથે સુંદર મજાનું એક ગીત લઈ લઈએ, ગુજરાતી કમ્પાઇલેશનમાંથી લેવામાં આવેલું, નસીબ ઓન યોર વે.

એની સાથે આપણે ગુજરાતી કાર્યક્રમના સમાપ્તિ સુધી આપણે આવી પહોંચ્યા છે. તમે સૌ કોઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. ના લાસ્ટ ગીત છોડીને જાઉં છું તમારા માટે, ચેતન તનાનીના અવાજમાં લેવામાં આવેલું. એની સાથે અમિતાને આપો અનુમતિ. નમસ્કાર, ફરીથી શનિવારે સવારે 10 વાગે મળીશું. ત્યાં સુધી ભાઈ અમિતાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.